આપણા હકની લડાઈ છે, આપણા હકની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાઈઓ, મારી બોનો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા સાથે સાથે

ભાગ્યો મારી બોનો આપણા હાથની લડાઈ છે, આપણા હાથની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાગ્યો મારી બોનો મારા કાકા મારી કાકીઓ એ બધા સાલે સાલે